105.4 મેગાહર્ટઝ સાચર મેગાતાત આકાશવાણી પણજી કેન્દ્રાચ એફએમ રેનબો ચેનલ મોગળા કપાંગ સુપ્રભાત યોકાર આણી આતા તુમચા સાંગતાક આસતલી કાતારાંચી કાર્યવળ એફએમ રેનબો વેલાન 8:15 આણી 40 સેકંડ કાતારાંચી કાર્યવળ પહેલા સુવાતે લોલી ટ્રાવસો હાજો આવાજ તુમચા ખાતીર.